0: સુણ છે આપણ માને 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક વન દિલ સે દિલ તક રે દેવા મિત્ર આછ આપણક સહિત શો ને કે ડાયલ ઇન લાઈવ રે ચરણ દેખવા નેક્સ્ટ મધ કે ડાયલ કરજો ને અન સે કોણ કહો છો ને કિછી કથા નહીં કલ ટી કટી જાય છે કિંતુ આપણ મને મધ્ય કલ કરી પારિબે ઓન ધ નંબર 0671203153 રે એવં શેર કરી પારિબે આપણક કહાણી મો સહિત ચરણ દેખવા અમાર નેક્સ્ટ કલર કે આછ અન સે કોણ કહો છો ને આજ રે ટોપિક કુની હેલો
1: हेलो दीदी नमस्कार
0: नमस्कार के कहउछन्ते कोठ कहउछन्ते
1: हम कटकरे रश्मिता हेरा कहउछी आपण कोन पछाछन्ते मुटी बुझी परली
0: आपणक जीवन रे एमती किए अछन्ते जहांकर संघर्ष कहानी आपणक प्रेरणा दिए
1: आमो मां अछन्ते
0: अच्छा मांक जीवन रे कोन संघर्ष रहिछे से कहानी रो पदे हमकु जणेबे
1: आइया दीदी हम जीवन रे त बहुत दुख आमो मां